0: ગઈ નોયા કે ફ્યુચર ધ પ્લસ પોઈન્ટ એકક RDB યુથ પ્લસ વિશેષ પ્રતિલાભ રસક સમગીન યુથ એકડેમ સેટ વેન અ બેંકિંગ પાર્ટનર RDB યુથ પ્લસ કીનુમા ઓબ વિનુએનમા
1: David Pierce Motor Company within Rajya Sevaka Opata Pidala DPMC Rajya Pranama Amatanna 01114600
2: Oba sihina dakina anagathe randa pavatinne oba adariya padawana seemawan matai seema ikmama noyanna